This is KZMP 104.9 FM Fanesha Radio પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. એક વાર ફરીથી તમારી સેવામાં કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છું 104.9 FM Fanesha Radio. તમારો અને મારો સાથ હોય છે દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે. ગુજરાતી ગીત સંગીત ભાષા અને સાહિત્યના સુંદર સમન્વય સાથે તમારા સાથ મારા સંગાત અને ઈશ્વરના આશીર્વાદ સાથે આ કાર્યક્રમ શક્ય બને છે દર રવિવારની બપોરે. તમે જાણતા જ હશો કે દર રવિવારે એક નમ્ર પ્રયાસ હોય છે કે જ્યાં આગળ તમારી સેવામાં અલગ અલગ વિષય પર ઘણી બધી વાતો થતી હોય છે, ઘણા બધા સવાલો હોય છે, જવાબો હોય છે. આ રવિવારે પણ એક ખાસ વિષય છે, કેટલાક સવાલો, કેટલીક માહિતી તમારી, કેટલીક માહિતી મારી. સાત સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે શરૂઆત કરીએ કાર્યક્રમ ઓન 104.9 FM.

આશ્રિત અને હેમા દેસાઈના ખૂબ જ સુંદર અવાજમાં તમે દેવી અપરાધ ક્ષોત્રમ સાંભળ્યું. ખૂબ જ સુંદર આના શબ્દ છે. શંકરાચાર્ય વિરચિત એટલે કે શંકરાચાર્ય લિખિત છે. ન મંત્રો ન યંત્ર તદપી ચ ન જાને સ્તુતિ મહ, ન ચાવનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ કથા, ન જાને મુદ્રાસ્તિ તદપી ચ ન જાને વિલપનમ, પરમ જાને માત્સવદનુ શરણમ ક્લેશહારણમ. જેનો અર્થ થાય છે, હું મંત્ર નથી જાણતો, યંત્ર નથી જાણતો, સ્તુતિ પણ નથી જાણતો, તમને કેવી રીતે બોલાવવું એટલે કે હું કોઈ જાતનું આહ્વાન નથી જાણતો, તમારું ધ્યાન કેવી રીતે કરવું એ પણ હું નથી જાણતો, સ્તુતિની વાતો કે મુદ્રાની વાતો પણ મને નથી ખબર, પરંતુ આતશ્વરે એટલે કે જે આતશ્વરે હું વિલાપ કરું છું એ પણ મને નથી ખબર, પરંતુ હું એટલું ચોક્કસ જાણું છું કે માં તમે મારી સાથે છો અને તમારું તમારા શરણમાં છું જે તમે મારા દુઃખોનું હરણ કરનારા છે. એ છે દેવી અપરાધક શ્રોત્રમ. અને આ કાર્યક્રમની શરૂઆત કરી છે આજે મધર્સ ડેની ઘણી ઘણી ઘણી શુભેચ્છાઓ તમને બધાને. સો આજના વિષયમાં સફકોર્સ તમને તો હું સવાલો પૂછીશ જ કે કયા સવાલો છે અને કઈ માહિતી છે, પણ જે ગીતો હશે એ ગીતો તમે તમારી પસંદના નહીં પરંતુ તમારી મમ્મીના પસંદના, જી હા, જે તમે બેક ઇન ઇન્ડિયા કદાચ તમારા તમારી સાથે ના પણ હોય, ઇન્ડિયામાં હોય, પાકિસ્તાનમાં હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈ શકે છે, તો પણ તમે મને કહી શકો છો કે એમને કયું ગીત સાંભળવું ગમત. જો આજે તમારી સાથે હોત અને તમારો આ કાર્યક્રમ સાંભળતા હોત મારી સાથે, તો કયું ગીત એ સાંભળવા માંગતા હોત તો બિલકુલ તમે મને જણાવી શકો છો. 972-235-5555. નેક્સ્ટ સોંગ જે છે જગજીતસિંહના અવાજમાં, એ ગીત પણ એક અમારા શ્રોતાના મમ્મીની ફરમાઈશ પર છે. અને હવે આજનો વિષય એટલે કયો વિષય છે અને કયા સવાલો એ હું તમને જરૂરથી જણાવીશ આ ખૂબ જ સુંદર ગીત બાદ. કાર્યક્રમનું નામ સાથ સંગાથ અને હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે.

જગજીત સિંહજી ના ખૂબ જ સુંદર અવાજમાં બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે મળે બધાના વિચાર દે. કેટલી સુંદર ભાવના અને કેટલા સુંદર વિચારો છે કે જ્યારે જ્યારે મને સુખ મળે તો હું ફક્ત એવું ના વિચારું કે બસ મને સુખ મળી ગયું એટલે મારું કામ પતી ગયું. બીજા બધા સુખી હશે વિશ્વમાં, પરિવારમાં, તમારા મિત્રોમાં, તો તમે પણ વધારે સુખી થશો. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. અને તમારી પસંદ પર જ સાંભળ્યું આ ખૂબ જ સુંદર ગીત ઓન 104.9 FM વન એશિયા રેડિયો. તમારી સાથ સિંગાથી નીલમ દવેની સાથે અને કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે 12-1 વાગ્યાની વચ્ચે. મધર્સ ડે, હવે આપણી સંસ્કૃતિને માં જ્યારે જ્યારે આપણે મધર્સ ડે એટલે આપણી મમ્મીઓને ફોન કરીએ અને આપણે મમ્મીઓને કહીએ કે આજે મધર્સ ડે છે એટલે ખાસ ફોન કર્યો, એટલે આપણી મમ્મીઓનો પહેલું રિએક્શન શું આવે? હવે એમાં શું કહેવાનું મધર્સ છે, રાઈટ? ઇન્કલુડિંગ મી, મેં પણ આજે સવારે મારી મમ્મીને કોલ કર્યો ઇન્ડિયામાં અને મેં કીધું મમ્મી આજે મધર્સ ડે છે, બધા મધર્સ ડે કરે એટલે મને એમ થયું કે હું બી તને કરી દઉં દર વર્ષની જેમ. અને એઝ યુઝ્યુઅલ હર રિએક્શન વોઝ કે આપણે મધર્સ ડે થોડો હોય, આપણે તો બધા રોજ જ મધર્સ ડે હોય છે. અને આઈ એમ શ્યોર તમારા મમ્મી પણ એવું જ કહેતા હશે કે આપણે શું મધર્સ ડે, આપણે ઇન્ડિયામાં કેવું મધર્સ ડે ઉજવીએ છીએ, તમે બધા રોજ અમને યાદ કરો એ જ મધર્સ ડે. અને હું હંમેશા કહેતી આવી છું કે કદાચ આ સંસ્કૃતિ આપણને અલગ લાગતી હશે, પરંતુ અહીંયા દશકાઓને રહેવાના બાદ તમે પણ એટલો સમજતા હશો કે દરેક દિવસે આપણે મમ્મીને યાદ કરીએ કે ના કરીએ, પરંતુ આ એક સારું કાર્યક્રમ પ્રમાણે કે શ્રોતાઓ પ્રમાણે, એના માટે નથી કહેતી પરંતુ કલ્ચર પ્રમાણે બી, સંસ્કૃતિ માટે પણ હું એ માનું છું કે એક સારું નિમિત્ત છે આ એક દિવસ, જેને આપણે એક્સક્યુઝ કહી શકીએ, રાઈટ? કે એક્સક્યુઝ છે કે તમે યાદ કરો કે ના કરો, તો આ દિવસે ખાસ ફોન કરો, તમારો સમય ફાળવો એમની માટે, તમે એમની માટે કંઈક ખાસ એવું સમર્પિત કરો. અને એ છે મધર્સ ડે માટે. અને આપણા કલ્ચરમાં, આપણી સંસ્કૃતિમાં ભલે એવું કહેવાતું હોય કે મધર્સ તો દરરોજ નહીં હોય છે, મધર્સ તો આપણે દરરોજ એમને પૂછતા જ હોઈએ છીએ કે એમને યાદ કરતા જ હોઈએ છીએ, છતાં પણ એક ખાસ દિવસ એમની માટે. તો સવાલ કયો છે? તો સવાલ એ છે કે આપણી સંસ્કૃતિમાં અને ધર્મની જ્યારે વાત નીકળે, આપણી સંસ્કૃતિ આમ જોવા જઈએ તો એવી છે કે જ્યાં આગળ પિતાનું નામ પાછળ લગાડાય છે, કોઈ પણ સંતાનની પાછળ, દરેક સંસ્કૃતિમાં એવું હોય છે, રાઈટ? પણ છતાં પણ કેટલાક એવા પાત્રો છે કે જેમની ઓળખ જે છે એમના નામમાં માતાનું નામ ક્યાંક ને ક્યાંક છે. તો હું તમને સવાલ પૂછું છું, થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે તમને, પરંતુ તમે વિચાર કરી જુઓ કે જ્યારે જ્યારે તમે એમનું નામ બોલતા હો તો એમાં એમની માતાનું નામ ઉમેરાતું હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું તો કુંતી પુત્ર ભીમ ઘણી બધી વખત એવું કહેવાતું હોય છે. એવી જ રીતે ઘણા બધા એવા નામો છે આપણા ઇતિહાસમાં અને આપણા ધર્મમાં પણ. તો કયા નામો છે તમે કહેશો મને ઓન 104.9 FM ફનેશા રેડિયો. સાંભળીએ મહેંદી તે વાવી માળવે જી, બિલકુલ તમારી જ પસંદ ઉપર ઓન 104.9 FM ફનેશા રેડિયો. આજે તમારી મમ્મી માટે તમારા ગીતો સમર્પિત અહીંયા 1 વાગ્યા સુધી 104.9 FM ફનેશા રેડિયો.

ઈશ્વરા મજમુદારના ખૂબ જ સુંદર અવાજમાં મહેંદી રંગ લાગ્યો કાર્યક્રમનું નામ સાતસંગાત અને મારે ઓફેર ઘણા બધા મેં કોલ્સ લીધા અને એમની કન્ફ્યુઝન હતી કે તમે કઈ રીતે એવું કહો છો કે કઈ રીતે એમનું નામ સમાવેશ થાય. તો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, રાઈટ? કે આપણે કહેતા હોઈએ છીએ દેવકી સુત ગોવિંદ, દેવકી સુત ગોવિંદ એટલે કે એમના નામની આગળ આપણે એમની માતાનું નામ દીધું. યશોદાનંદન, યશોદાનંદન એટલે પણ કૃષ્ણ કનૈયા. તો બસ એવી જ રીતે તમારે વિચારવાનું છે કે આપણા ધાર્મિક અને ઐતિહાસિકમાં એવા કયા નામ છે કે જે નામની પાછળ કરતાં આગળ માતાનું નામ ઉમેરાય છે. મેં કહ્યું તેમ થોડું કન્ફ્યુઝિંગ છે પણ અઘરું હોય એટલા માટે જ પૂછાય કે જેથી માહિતીનું આદાન પ્રદાન થાય. થોડાક ઉદાહરણો તમને આપીશ, પરંતુ તમે વિચાર કરી જુઓ કે એવા કયા નામો છે કે જેમની આગળ એમની માતાનું નામ ઉમેરાય છે. દાખલા તરીકે મેં કહ્યું તેમ દેવકીસત કે પછી યશોદા નંદન.

0: લઈશું હું કેટલા કોલરને ઓન એર એન્ડ ફનીશ યુ લાઈવ ઓન એર. હેલો ફનીશ, યુ લાઈવ ઓન એર?
1: જી નીલમબેન,
0: આપણે
1: આપણા કાનુડાને કહીએ યશોદાનો લાલો.
0: બિલકુલ, યશોદાનો
1: લાલો. અને રામજીને પણ આપણે કહીએ કે કૌશલ્યાનંદન.
0: કૌશલ્યાનંદન કહીએ. જી બિલકુલ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ આરતીબેન. તો બે ઉદાહરણ તો થઈ ગયા તમારી પાસે, કૌશલ્યાનંદન અને યશોદાનંદન કે દેવકી સુત. એ સિવાય પણ આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક પાત્રોની આગળ માતાનું નામ ઉમેરાયું છે. તમે કહો મને. 104.9 FM.

કાનુડાને અમે દીઠો રે જે બિલકુલ યશોદાનંદના દેવકી સુત. ચલો હવે હું તમને તમારી થોડી કન્ફ્યુઝન દૂર કરું, તમને થોડી મદદ કરું, રાઈટ. હનુમાન દાદાનું એક નામ છે જેમાં એમની મમ્મીનું નામ પણ ઉમેરાય છે, એટલે કે એમની માતાનું નામ, અને એ નામ પરથી જ એમનો એક, જેટલા પણ તમે અષ્ટોત્તર નામાવલી કહેતા હો, 108 નામ કહેતા હો, તેમાં એક નામ એમનું એવું છે કે જેમાં એમના માતાના નામનો પણ ઉલ્લેખ છે. તો એ નામ તમારે મને કહેવાનું છે 9722355555 કે હનુમાનજી, હનુમાન દાદાનું એવું કયું નામ છે કે જેમાં એમના માતાનો નામનો ઉલ્લેખ છે આગળ. કાર્યક્રમનું નામ સાત સંઘાત.

0: અને હું લઈશ તમારા કોલ્સ ઓન એર. ફનીશ, યા યોર લાઈવ ઓન એર.
1: હેલો, એ નામ અંજની પુત્ર.
0: અંજની પુત્ર જી, બિલકુલ. અને સર, તમારું નામ શું?
1: સમર.
0: થેન્ક યુ સમર ભાઈ. સો અંજની પુત્ર ને આંજનેય, આંજની હનુમાનજી નું જે એક નામ છે જે અંજની પુત્ર પણ કહેવાય છે. ફનીશ, યોર લાઈવ ઓન એર. હેલો હેલો, હાઉ આર યુ?
2: ગુડ
0: ગુડ. સો વોટ, તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ?
2: ધ્રુવસી.
0: ધ્રુવ, ડીડ યુ સે ધ્રુવ?
2: ધ્રુવસી.
0: ધ્રુવસી, અ વેરી નાઇસ નેમ. એન્ડ હાઉ ઓલ્ડ આર યુ બેટા?
2: 8 years old.
0: અને આવડે છે તમને ગુજરાતી બોલતા?
2: હા.
0: અરે વાહ, વેરી ગુડ. તો તમારો જવાબ શું છે? બોલો. હેલો, એન્ડ આઈ થિંક યુ આર ઓન હોલ્ડ. કેન યુ હિયર મી અગેન?
2: યસ.
0: ઓકે, સો તમારો જવાબ શું છે? હનુમાન દાદાનું નામ શું છે?
2: અંજની પુત્ર.
0: અંજની પુત્ર, વેરી નાઇસ. અને તમારી મમ્મીનું નામ શું છે?
2: અમીષા.
0: અમીષા, વેરી નાઇસ. ધ્રુવી, થેન્ક યુ સો મચ બેટા ફોર કોલિંગ. થેન્ક યુ. એન્ડ આઈ લોસ્ટ ધેટ અનધર લાઈન. જી બિલકુલ, અંજની પુત્ર અથવા તો આંજને. તો આ છે ઉદાહરણો, પરંતુ હજી પણ ઘણા ઉદાહરણો છે કે જેમાં એક પાત્રના નામની આગળ એમની માતાનું નામ ઉમેરાય છે. હું તમને કહીશ થોડાક નામો. ઓન 104.9 FM ફનીશા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. કમર્શિયલ બ્રેક બાદ, કારણ કે થોડીક જ ક્ષણોમાં થશે કમર્શિયલ બ્રેક. ડ્રીમ હોમ મોર્ગેજનો હું આભાર માની લઉં. ડ્રીમ હોમ મોર્ગેજ, જેમનો નંબર છે 9722455626, ઓર યુ કેન વિઝિટ dreamhomemortgage.com. 1998થી તમારી સેવામાં, લાયસન્સ્ડ ઇન ઓલ 50 states. તમારા ઘરના સપનાને તમે સાકાર કર્યું, પરંતુ હવે સાકાર કરવાનું છે કે તમે મોર્ગેજ માટે શું કરશો. તમારી જે પણ પરેશાની હોય, ચિંતા હોય, દૂર કરી શકો છો બાય કોલિંગ ડ્રીમ હોમ મોર્ગેજ. હુસેનભાઈને આજે જ કોલ કરજો, 9722455626, ઓર યુ કેન વિઝિટ dreamhomemortgage.com. આપણા ધર્મમાં, આપણા ઇતિહાસમાં એવા ઘણા બધા પાત્ર છે કે જેમાં આગળ માનું નામ ઉમેરાયું છે. આંજનેય હોય કે દેવકીસુત કે યશોદા નંદન.
3: You turned down that job to become a diving instructor?
4: Yeah, I thought Ma would say no.
3: And?
4: She said, build your life the way you dream it.
5: For every mother who chooses belief over fear and raises you to become your best self. From Tanishq, this Mother's Day, enjoy up to 20% off on diamond value and on gold jewelry making charges. Also, 0% deduction on exchange of old gold above 18 carat. Celebrate her at Tanishq, 2809 Preston Road, suite number 1200 Frisco. Tanishq, a Tata product. Raised you to become. Conditions apply.
6: 2026 mein aapki rashi ke liye dhan aur safalta ke yog hain.
7: Are you sun, ye astrologer bol raha hai 2026 teri rashi walon ke liye bahut lucky hai.
8: Maa, reels pe sab lucky hi hote hain. Generic predictions sabko thodi help karti hain. To phir, agar real clarity chahiye, to personalized guidance lo.
9: Guidance की बात हो तो एक ही नाम है, पंडित राम तुलसी, जहां एस्ट्रोलॉजी सिर्फ राशियों तक लिमिटेड नहीं बल्कि आपकी पर्सनल जर्नी के हिसाब से गाइड करता है. करियर हो, स्टडीज, शादी या फ्यूचर प्लानिंग, हर डिसीजन अब होगा क्लियर और कॉन्फिडेंट.
8: कॉल पंडित राम तुलसी एट 9797972654 और विजिट astroramji.com.
10: My Time Equity, a registered investment advisory firm owned by CPA Sudhir Pai, offers investment as a service, financial planning, active portfolio management, tax planning, real estate, high yield notes and other alternative investments. For further details, visit mytimeequity.com or call Sudhir Pai at 972-330-2771 or email wealth@mytimeequity.com to help you achieve your financial objective today. Talk to Sudhir Pai about 2025 digital asset or crypto fund.
11: Information shared here is for informational purposes only and does not constitute financial or tax advice. Investing involves risk. Email wealth@mytimeequity.com for professional advice.
12: Discover the magic of authentic Indian vegetarian cuisine at Sarvana Bhavan, the world's number one in South Indian delights. Their menu, overflowing with veggie surprises cooked to perfection. After serving in Irving and Plano, ping them at 469-362-7755 or visit sarvanabhavanplano.com. Sarvana Bhavan, all day, flavor play.
13: All locations are open daily from 11 a.m. to 10 p.m. with extended hours on weekends from 8:30 a.m. to 10:30 p.m.
14: Dallas. Are you ready? Jago Times Group of Publications अब आ चुका है डिजिटल मीडिया प्लेटफॉर्म पर कई मिलियन फॉलोअर्स के साथ बोथ इन इंग्लिश एंड उर्दू लेड बाय द फेमस एंड फियरलेस जर्नलिस्ट राजा जाहिद अख्तर खान ज़ादा जिन्होंने अपने कलम से सोशल इनजस्टिस और करप्ट प्रैक्टिसेस के खिलाफ भरपूर आवाज उठाई डैलस और दुनिया भर की ताजा तरीन खबरों के लिए द जागो टाइम्स अवेलेबल है एक क्लिक पर thejagotimes.com फॉर मोर डिटेल्स एंड एडवर्टाइजमेंट कॉन्टैक्ट राजा जाहिद अख्तर खान ज़ादा 6825516500 द जागो टाइम्स कमीशन जागो भी जगाओ भी एक्सक्लूसिव मीडिया पार्टनर पानेशिया
13: कहते हैं माँ के हाथ का खाना दुनिया में सबसे स्पेशल होता है पर इस मदर्स डे लेट्स मेक थिंग्स स्पेशल फॉर हर एक खूबसूरत सा एक्सपीरियंस वेयर शी एंजॉयज एंड वी सेलिब्रेट हर
15: द फ्लेवर लाउंज वेयर एवरी डाइनिंग मोमेंट इज एन एक्सपीरियंस
13: ऑन दिस मदर्स डे फ्लेवर लाउंज ला रहा है एक मीठा सा सरप्राइज अ कॉम्प्लीमेंट्री डिजर्ट फॉर एवरी मदर
15: द फ्लेवर लाउंज एट प्रेस्टन रोड फ्रिस्को एट मलाबार गोल्ड कॉम्प्लेक्स फॉर मदर्स हु मेक लाइफ फ्लेवरफुल
16: Goodness is a beautiful thing, and good begets good. One act of compassion becomes a circle of virtue that keeps turning. At SIUT, that translates into free treatment with dignity, hundreds of thousands of patients are given hope when they need it most. Every life touched creates another ripple of good. This Eid, step into that cycle. Remember SIUT North America for your sadaqa and donation. Visit siutna.org. SIUT North America is a qualified, tax-exempt, 501c3 non-profit organization.
0: And welcome back. This is KCMP 104.9 FM. Fanesha Radio par hoon chu tamari sathi sangathi Neelam Dave. कार्यक्रम तमारी सेवा में दर रविवार नी बपोरे ऑन 104.9 FM फनेशा रेडियो पुष्कर वरसाद जी हाँ आज सवार ना एवं लागतो नतो तड़को हतो सुंदर तड़को अने पछी अचानक वरसाद परंतु आज छे आपणा डालसनी वातो परंतु डालसमां मौसम एटले के वातावरण बदलातुं रहे एक वस्तु नथी बदलाती तमारो साथ मारो संगात अने एना माटे बिल्कुल टचवूड करी देवू पड़े राइट ईश्वरना आशीर्वाद साथे आ साथ संगात हमेशा रहे छे अने आजनी वरसादनी मौसममां तमारे जो ग्रोसरीज करवानी बाकी होय तो तमे जई शको छो देसी मंडीमां जी हाँ देसी मंडीमां ज्यां तमने दरेक वस्तु मळी शके छे एक ज दुकानमां दरेक वस्तु पर अमेझिंग ऑफर्स तो मंडे एंड वेन्सडे तमे जई शको छो त्यां मने जो भूख पण लागी होय ग्रोसरीज करता करता बाय वन गेट वन फ्री ऑन बिरयानी नूडल्स एंड फ्राइड राइस ट्यूसडे एंड थर्सडे एटले के मंगळवार अने गुरुवारे बाय वन गेट वन फ्री ऑन डोसाज एंड चाट्स दररोज सांजना 5 वाग्या थी 9 वाग्या सुधी नो मिक्स एंड मैच वन्स अगेन देट इज देसी मंडी लोकेशन छे लुइसविल टेक्सस अने हुं छुं तमारी साथी संगाती नीलम दवे તો કાર્યક્રમમાં હમણાં તમે ટ્યુન ઇન કર્યું હોય તો મેં વાત તમને પૂછી હતી કે સવાલ ચાલી રહ્યો છે કે આપણા ઇતિહાસમાં અને આપણા ધર્મના ગ્રંથોમાં ઘણા બધા એવા પાત્રો છે ઘણા બધા એવી વ્યક્તિઓ છે ઉભીતીઓ છે કે જેમની આગળ માતાનું નામ ઉમેરાય છે ક્યાંક એક સુંદર વાક્ય મેં વાંચ્યું હતું કે દરેક કલાકાર પોતાની કૃતિની નીચે પોતાનું નામ લખે રાઈટ કોઈ પણ ચિત્રકાર હોય તમે ચિત્ર કરતા હશો કે તમને ખબર હશે કે દરેક પેઇન્ટિંગની પોર્ટ્રેટની નીચે હંમેશા એ ચિત્રકારનું નામ લખાય છે પરંતુ માતા જ એવી છે કે જ્યારે એના પાછ માટે એની જે સુંદર કૃતિ છે ઈશ્વરનું જે આ સર્જન છે એની પાછળ આપણે ક્યારેય પણ નામ નથી લાગતા એક આપણા ધર્મની એક વિધિ કહી દો કે વૈદિક પરંપરા કહી દો કે આપણા નામની પાછળ કાં તો આપણા પતિનું નામ ઉમેરાય છે અને કાં તો પછી આપણા પિતાનું નામ જન્મથી લઈને લગ્ન સુધી લગ્ન પછી પતિનું નામ પરંતુ આપણે ક્યારેય આપણા નામની પાછળ માતાનું નામ નથી ઉમેરતા અને આ જ માટે આપણા ધર્મગ્રંથોમાં એવા ઘણા બધા પાત્ર છે કે જેમાં માતાનું નામ પહેલાં આવે છે એમના નામમાં તમે હજી વધારે ઉદાહરણ જાણતા હો તો 9722355555

0: તમે કેટલા ઉદાહરણ જાણો છો, તમે કેટલા નામ જાણો છો? ફનીશ આર યુ લાઈવ ઓન એર?
1: યસ, માય નેમ ઇઝ સ્મિતા.
0: જી સ્મિતા બેન.
1: ઓકે, ઇટ્સ ભીષ્મ પિતામાં, ગંગા પુત્ર ભીષ્મ પિતામાં.
0: વેરી ગુડ, વેરી ગુડ સ્મિતા બેન.
1: માય હસબન્ડ ફિગર ધેટ આઉટ, આઈ વોઝ થિંકિંગ અબાઉટ ઇટ, એન્ડ હિઝ નેમ ઇઝ મયંક શાહ.
0: અરે વાહ, તો થેન્ક યુ કે જો મયંકભાઈ ને અમારા તરફથી. મારા મનમાં પણ એ જ નામ હતું. સો જી, બિલકુલ ભીષ્મ પિતામાને પણ આપણે ગંગા પુત્ર તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ સ્મિતા બેન, થેન્ક યુ. એન્ડ ફાઇનેશિયલ યુ લાઈવ ઓન એર? હેલો, એન્ડ આઈ થિંક આઈ લોસ ધેટ લાઈન અગેન. તો તમે પણ કહી શકો છો જે બિલકુલ ભીષ્મ પિતામાં જે પાત્ર છે એની વાતો કરીશું, પરંતુ આ ગીત પાઠ

0: श्रेया घोषाल, जी हाँ मित्रों, श्रेया ઘોષાલનો અવાજ હતો ભાવના. આ બે સિંગર્સના અવાજમાં તમે આ કાર્યક્રમમાં સાંભળ્યું. ખૂબ જ સુંદર ગીત, હરીને બોલાવો મને ખોટ પડી. જી બિલકુલ, આપણા જીવનમાં હરી વગર હંમેશા ખોટ પડે જ છે. હરીની હાજરી, હરીના આશીર્વાદ હંમેશા કણે કણને ક્ષણે ક્ષણમાં હોવા જ જોઈએ. આ શબ્દ મારા છે. હું હંમેશા જ્યારે પણ ઈશ્વરને પ્રાર્થના કરતી હોઉં છું ત્યારે હું હંમેશા કહેતી હોઉં છું કે તારો કણે કણ માટે, એટલે કણે કણ એટલે કે આપણે જે ખાઈએ છીએ દરેક કણ માટે અને ક્ષણે ક્ષણ માટે, મારા જીવનની દરેક ક્ષણ માટે, દરેક કણ માટે, હે ઈશ્વર, હું તારો આભાર માનું છું. અને કાર્યક્રમમાં બહુ બધા કોલ્સ ઓફ એર પણ આવી રહ્યા છે. ઓન એર એન્ડ ફની શો, લાઈવ ઓન એર.
1: ગૌરીપુત્ર,
0: ગૌરીપુત્ર, યસ સર, ગણપતિ બાપ્પા મોરિયા. થેન્ક યુ જી. ગૌરીપુત્ર, ગૌરી સતાય નમો નમઃ, ગૌરી સતાય ગણનાથ નમો નમસ્તે. આ પણ એક ગણપતિનું નામ છે. તો ગણપતિનું નામ હોય, યશોદાનંદન હોય, દેવકી સુત, એની સાથે સાથે ગંગાપુત્ર, ભીષ્મ, ભીષ્મ પિતામાં જે છે, ભીષ્મ પિતામાં તો લખાય જ છે, પરંતુ આપણા ધાર્મિક ગ્રંથોમાં એમને ગંગાપુત્ર, ગંગાસુત તરીકે પણ લખાય છે. ચલો, હજી એક નામ છે પણ મને એવું લાગે છે કે કન્ફ્યુઝન હું જ તમારી દૂર કરી દઉં. અને એ કન્ફ્યુઝન એ છે તમારી, તો હું તમને થોડું કદાચ કઠણ લાગશે. પાંચ જે પાંડવો હતા, પાંચ પાંડવોમાંથી એકનું જે નામ છે એમની મમ્મીના નામ પર પણ છે, એટલે એ જે પાંડવ છે એમના બીજા ત્રણ ચાર નામ પણ છે, અને પરંતુ એક નામ જે છે એ કુંતીના નામ પર છે. તો એ કયું નામ? 9722355555, થોડું કઠણ છે ને સવાલ, કંઈ નહીં, વિચારી જુઓ, નહીતર હું તમને કહીશ આ ગીત વાત, કે જે પાંચ ભાઈઓ છે એમાંથી એક ભાઈનું નામ જે છે, એ બે કે ત્રણ એમના અલગ અલગ નામ છે, પરંતુ એમનું એક નામનો અર્થ થાય છે કે એમના માતાનો નામનો પણ એનો સમાવેશ થાય છે. તો એ કોણ છે કહેશો તમે મને? 9722355555 લઈશું એક કોલર ને. રેડિયા નો અવાજ એકદમ ધીમો, પ્લીઝ, ધીમો, એકદમ જ ધીમો. હેલો,
1: હેલો,
0: યસ સર, યુ આર લાઈવ ઓન એર, બોલો, શું છે તમારો જવાબ?
1: કુંતીપુત્ર અર્જુન.
0: કુંતીપુત્ર અર્જુન, ઓલ રાઈટ, થેન્ક યુ સો મચ. ફનેશ, યુ આર લાઈવ ઓન એર.
1: નમસ્તે.
0: નમસ્તે સર, યુ આર ઓન એર, બતાવો.
2: તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ કદાચ કૌંતે.
0: કૌંતે જી, બિલકુલ સર, કૌંતે અર્જુન નું નામ કૌંતે પણ છે. અર્જુન નું એક ઓર નામ છે જે એમની માતાના નામ પરથી છે, અને આ નામ મેં થોડા દિવસો પહેલાં જ વાંચ્યું, તો હું તમને જણાવીશ. પરંતુ એક ખૂબ જ સુંદર ગીત બાદ, અને જ્યારે પાંડવોની વાત નીકળી છે તો કુંતીના એક ઓર પુત્રનું નામ જે છે કુંતી પણ નથી પરંતુ એમની માતા પર છે, એ પણ હું તમને કહીશ. એક ઓર કોલર ઓન ફનેશ, યુ લાઈવ ઓન એર. હેલો, હાય, જી બતાવો.
1: ધ નેમ ઇઝ કુંતીપુત્ર અર્જુન.
0: કુંતીપુત્ર અર્જુન, જી બિલકુલ, થેન્ક યુ સો મચ સર. 9722355555, અર્જુનનું એક ઓર નામ છે જે કુંતી પર જ છે, એમની માતાના નામ પર જ. એ નામ કયું? કહીશ તમને આ ગીત બાદ.

0: સચિન જીગરના ખૂબ જ સુંદર અવાજમાં એન્ડ ફની શે લાઈવ ઓન એર. હેલો,
1: તમે જે સવાલ પૂછો એનો બીજો સવાલનો આઈ મીન કુંતી પુત્રનું બીજું નામ પાર્થ છે કદાચ.
0: ઓકે, ઓલરાઈટ. અને તમારું નામ અગેન પ્લીઝ?
1: સપન.
0: સપનભાઈ, હું મંદ મુસ્કાન મારી એટલે છે કારણ કે તમારો જવાબ ઘણો બધો સાચો છે. અને એ નામ પાર્થ કેમ છે હું જણાવીશ આ ગીત બાદ, બટ વેરી ગુડ, થેન્ક યુ.
1: એની માતાના નામ પરથી પ્રીથા.
0: યસ યસ, થેન્ક યુ સી. પાર્થને કહો ચઢાવે બાણ, આ ગીત આ નામ હંમેશા આપણે સાંભળ્યું છે કે, પરંતુ પાર્થ નામ ક્યાંથી આવ્યું આપણને ખબર નથી હોતી. ફનીશ આવ્યું લાવો ને.
2: હેલો,
0: યસ, બતાવો તમારો જવાબ પ્લીઝ.
2: કર્ણને પણ ઓળખાવતા હતા ને, રાઈટ, રાધે તરીકે.
0: જી બિલકુલ, એ પણ હું કહેવાની હતી જયારે મેં કહ્યું ને કે કુંતી પુત્ર પરંતુ પાંડવ નથી. સો રાધા જે હતી, આઈ એમ નોટ શ્યોર ઇફ ઇટ ઇઝ ધ સેમ રાધા, પરંતુ રાધા એ સારથી પુત્ર કહેવાતા હતા, રાઈટ? કર્ણ સારથી પુત્ર, પરંતુ એમની માતાનું નામ હતું રાધા, એટલે રાધેય કર્ણ તરીકે પણ ઓળખાતા હતા. સો વેરી ગુડ જી, થેન્ક યુ સો મચ. એન્ડ ફનીશ હેવ લાઈવ ઓન એર.
3: હેલો,
0: યસ સર, બતાવો તમે આવો નહીં છો, બોલો.
3: My name is Mitesh.
0: Yes, Mitesh.
3: And the answer is Kunti Putra Arjun.
0: Yes, and do you speak Gujarati, Mitesh bhai?
3: Haan, Gujarati bolo chu.
0: Pakku Gujarati, ekdam, right?
3: Ekdam, ekdam, pakku. Surat na Gujarati.
0: Surat na Gujarati. Mara shrotav jare on air aavine pehlu vakya angreji bole, lo confirm kar lo ke bhai tame Gujarati chho ne.
3: Na na, pakka Gujarati chhe,
0: Surat na. Pakka Gujarati, Surat na. All right, Surat nu jaman bo vakhna hai. પરંતુ હું મુંબઈ ની છું, પરંતુ અનફોર્ચ્યુનેટલી સુરતમાં નથી ગઈ જમણ માટે હજી.
3: અરે તમારે આવવું જોઈએ.
0: આઈ નો, રાઈટ? થેન્ક યુ સો મચ. સો કુંતી પુત્ર ની વાત ચાલી રહી છે. રાધે જે છે એ રાધાના પુત્ર, કર્ણ તમે જાણતા હશો કે સારથી પુત્ર તરીકે ઓળખાતા હતા, પરંતુ એમનું બીજું નામ હતું રાધે, કારણ કે એમની માતાનું નામ હતું રાધા. હવે આપણે હંમેશા પાર્થ નામ સાંભળ્યું છે, તો પાર્થ જે નામ છે એટલા માટે આવ્યું છે કારણ કે કુંતીનું જન્મનું જે નામ હતું એ નામ હતું પ્રીથા. અને એટલા માટે અર્જુનનું બીજું નામ પાર્થ પણ છે કે પ્રિથાના પુત્ર અર્જુન, એટલે કે પાર્થ. તો એ રીતે આપણે જોવા જઈએ તો આપણા ધર્મગ્રંથોમાં માતાને ક્યાંક ને ક્યાંક સ્થાન અપાયું છે, અને હંમેશા પુત્રની ઓળખ છે એ માતાના નામની ઓળખ સાથે થઈ છે. પરંપરા મેં તમને કહ્યું તેમ કે આપણું જે લગ્ન એક સંસ્થા છે, અને લગ્ન સંસ્થા પ્રમાણે એક આપણા વેદો પ્રમાણે એક ધર્મગ્રંથો પ્રમાણે એક એવી પ્રથા થઈ ગઈ કે તમારા નામની પાછળ તમારા પિતાનું અથવા પતિનું નામ આવે લગ્ન પછી. પરંતુ માતાનું નામ આપણા ધર્મગ્રંથોમાં ઘણા બધા ઈશ્વર અને વિભૂતિઓ સાથે, ઈશ્વર અને વિભૂતિઓની વાતો એવી ઘણી બધી છે. સૌમિત્ર લક્ષ્મણ, તમે ગ્રંથોમાં કદાચ લક્ષ્મણનું નામ પણ સાંભળ્યું હશે, સૌમિત્ર લખીને, એટલે કે એમના નામની આગળ સૌમિત્ર લખાય, કારણ કે સુમિત્રાના પુત્ર છે, કૌશલ્યાના પુત્ર નહીં, સુમિત્રાના હતા. અને એટલા માટે ઘણા બધા ગ્રંથોમાં એમનું નામ સૌમિત્ર લક્ષ્મણ પણ લખાય છે. હજી એક નામ છે મારા ધ્યાનમાં, પરંતુ એ ઈશ્વર કે વિભૂતિઓના અવતાર કરતાં પણ એક આઈ થિંક એ સમય પ્રમાણે રેવોલ્યુશનરી જે કહેવાય ને, ક્રાંતિકારી વાત હતી એ. તો એ કઈ વાત છે, સમય ઓછો છે પરંતુ તમને જણાવીશ આ ખૂબ જ સુંદર ગીત બાદ ઓન 104.9 FM ફનીશિયા રેડિયો.

0: વરસાદની વાતો, વરસાદના ગીતો અને મધર્સ ડે ની શુભેચ્છાઓ. ફનેશ આર યુ લાઈવ ઓન એર?
1: તાપી માતાના પુત્રનું નામ સૂર્યનારાયણ.
0: કોના પુત્રનું નામ? સોરી, તમારો પહેલો શબ્દ મેં નહીં સાંભળ્યો બરાબર.
1: તાપી માતાના પુત્ર સૂર્યનારાયણ ભગવાન.
0: તાપી માતાના પુત્ર, ઓકે, થેન્ક યુ.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણ ના. કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: આદિત્ય ગઢવીના ખૂબ જ સુંદર અવાજમાં પ્રિયા સરૈયા સાથે 104.9 FM ફનેશા રેડિયો. એન્ડ ફનેશા રેડિયો, યોર લાઈવ ઓન એર.
2: યસ, આઈ એમ સ્મિતા અગેન.
1: યસ સ્મિતા બેન.
2: યસ, એન્ડ વી આર જૈન. સો માય હસબન્ડ સેઝ ત્રિશ્રા પુત્ર વર્ધમાન અવર મહાવીર સ્વામી.
1: ત્રિશ્રા પુત્ર, જી બિલકુલ બિલકુલ, ત્રિશ્રા પુત્ર તરીકે પણ ઓળખાય. થેન્ક યુ સ્મિતા બેન. સો એક શ્રોતાબેનનો મને કોલ આવ્યો, સૂર્યનારાયણ. બરાબર હું નામ સાંભળી નહીં શકી, પરંતુ સૂર્યનારાયણના જે મમ્મી છે, મમ્મી કહું છું, એમનું માતાનું નામ જે ગ્રંથોમાં છે છે અદિતિ, અને કશ્યપના પુત્ર છે. કશ્યપમાં ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર ગણાય છે. સો આપણા ધર્મગ્રંથોમાં જ્યાં જ્યાં કોઈ પણ ઈશ્વરનું નામ હોય છે, એની પાછળ ક્યાંક ને કંઈક રીતે એમની માતાને પણ યાદ કરાય છે, એમના માતાના નામનો આગળ ઉલ્લેખ કરીને. તો આજે હું તમને વાત કહેવા જઈ રહી છું, સમય ઘણો ઓછો છે, પણ મને થયું કે જ્યારે આ બધા પુત્રોની વાતો કરી રહી છું તો સત્યકામનો પણ તમને નામ ખબર હશે. સત્યકામ નામનો જે એક નાનો બાળક હતો, એક વખત ઋષિના આશ્રમમાં ગયો. હવે મનુસ્મૃતિ પરંપરા પ્રમાણે દરેક બાળકે પોતાનું ગોત્ર અને પિતાનું નામ જાણવું જોઈએ. બાળકને ત્યારે પૂછવામાં આવ્યું કે તું તારા પિતાનું નામ કહે, ગોત્ર કહે, ત્યારે એની માતા પાસે જાય છે, જે માતાનું નામ છે જવાલા. જવાલાને પૂછે છે કે માં, મારા બાળક મને ભણવું છે આશ્રમમાં, અને મને આશ્રમમાં એ લોકો પ્રવેશ નથી આપતા, કહે છે કે પિતાનું નામ લઈ આવો, ગોત્ર લઈ આવો, તમારું કુળ કયું છે. ત્યારે માતા જવાલા જવાબ આપે છે કે મને નથી ખબર બેટા, મને તમારું ગોત્ર કયું કહેવાય નથી ખબર. ત્યારે સત્યકામ, જે ખૂબ જ નાનો બાળક હતો, પરંતુ એનામાં જ્ઞાનની એટલી બધી ઉત્કંઠા હતી, અને એણે નક્કી કર્યું કે આજ પછી ક્યારે પણ હું મારા પિતાનું નામ જાણવાની ઉત્કંઠા બી નહીં રાખું, પરંતુ મારા માતાના નામથી ઓળખાઈશ. જો હું એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરીશ કે મારે ગ્રંથોમાં પણ મારે અમર થઈ જવું છે, અને મને જ્યારે જ્યારે યાદ કરાશે ત્યારે સત્યકામ જબાલા તરીકે યાદ કરાશે. સો આજે પણ સત્યકામની પાછળ જબાલાઓ બોલાય છે, અને એમણે પ્રથા શરૂ કરી હતી પહેલી વાર ઋષિઓની સામે, કે ગોત્ર અને કુળમાં જો હું મારું માતાનું નામ ઉતરું તો એ જ મારી માનું નામ જ કુળ છે, મારું મારી માનું નામ જ મારું ગોત્ર છે, અને મારી માનું નામ જ મારી ઓળખ છે. અને એટલા માટે આજે પણ દરેક ગ્રંથોમાં સત્યકામને વખણાય છે કે એનું નામ કરાય છે, કારણ કે એમણે કેવી ક્રાંતિકારી પહેલી વાત કરી હતી કે સત્યકામ જબાલા. સત્યકામની પાછળ એમણે પોતાની કોઈ અટક ના લગાડી કે ના પિતાનું નામ, ફક્ત ઓળખાયા સત્યકામ જબાલા.
3: ફોક રંગ
1: 9722355555. હજી પણ ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે, બધાને હું ખૂબ ખૂબ આભાર માનીશ તમારા બધાના ફોન કોલ્સ માટે, પ્રેમ માટે, સાથ માટે, સંઘાત માટે. હંમેશા આ જ રીતે આ કાર્યક્રમને સહકાર આપતા રહેજો, અને એકવાર ફરીથી તમને બધાને મધર્સ ડેની ઘણી ઘણી શુભેચ્છાઓ ઓન 104.9 FM.